કાકરો હાથમાં હુનર રીતે, તો કોનો કે મનમાં કલા રીતે, તો કોનો કે સોચમાં નવા દુનિયા બનાય કે તાકત રીતે. જરૂરત સિર્ફ અપન હુનરલા પહેચાને કે અવલા પંખ દે કે રીતે, અવ એકર બર મહેનત અવ આત્મવિશ્વાસ કે તકો જરૂરત પડથે. હમર મેં કતકુન બહેની મન સિર્ફ યે સોચ કે અપન સપનાલા છોડ દેથે કે હમર લે નહીં હોય, યે ગલત બાત આય. જેન મન અપન ઉપર ભરોસા રખથે ઉમન અપન નામ દુનિયામાં જરૂર કમાથે. આજ કે બેરામાં કતકુન બહેની મન સ્વ સહાયતા સમૂહ લે જુડ કે અપન હુનરલા પંખ દેવથે અવ અપન આત્મસમ્માનલા બના કે રખથે. અવે ચર્ચા કે બાદ આવા સુનન પદ્મા દેવાર કે સ્વરમાં યે ગીતલા.